0: માં થઈ સહી કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ કહ્યો હૈ કે દુનિયાની ચુનૌતિયાં રહે બાવજૂદ ભારતની માલી વ્યવસ્થા અર દિશાવર માય બિક્રી લગાતાર બધ રહી હૈ. વે આજ નઈ દિલ્હી માય ભારત વ્યાપાર મહોત્સવ રી વેબસાઇટ રી શરૂઆત રે મોકે રાખી જ્યાં કાર્યક્રમ માય બોલ રહ્યા હા. શ્રી ગોયલ કહ્યો કે ઈ સાલ ભારત રા સામાન રી દિશાવર માય બિક્રી 863 અરબ ડોલર રા લેવલ તાઇ પૂગી, જો લારલા સાલ રી તુલના માય કરીબ 5% બધતી હૈ. કેન્દ્રીય વાણિજ્ય મંત્રી કહ્યો કે ચાલુ માલી સાલ સારું ભારત દિશાવર માય બિક્રી 1 ટ્રિલિયન ડોલર રા લેવલ તાઇ પૂગાવણો તે કિન્નો હૈ. શ્રી ગોયલ દેશ રા કારોબારી સમુદાય રે સાલ 2047 તાઇ વિકસિત ભારત બનાવણ રો લક્ષ્ય હાસિલ કરણ સારું પૂરી મજબૂતી આગે વધવારો ભરોસો જતાયો.
1: વિકસિત ભારત 2047 જો પ્રધાનમંત્રી જી ને હમ સબકો પ્રોત્સાહિત કિયે અમૃત કાલ મે મહેનત કરને કે લિયે, વો લક્ષ્ય બડા હૈ પર ભારત કે ઉદ્યોગ વ્યાપાર જગત ભારત કે લોગો મે જો આજ ઉત્સાહ હૈ और सफलता के लिए जिस प्रकार से पूरा देश 140 करोड़ लोग एकत्र हुए हैं, मुझे लगता है कि कोई ताकत दुनिया की ना हमें रोक पाएगी ना हमारे को थम पाएगी.
0: કોટારા જેકે લોન અસ્પતાલ માય લારલા દિના જાપાવાળી લુગાઈયારી તબિયત ખરાબ હેવણ અર મોત વેજાવણ રે મામલા માય ચિકિત્સા અર સ્વાસ્થ્ય મંત્રી ગજેન્દ્રસિંહ ખીમસર શરૂઆતી તૌર ઇલાજ રા કામ માય આવણ વાળા સાજો સામાન માય સંક્રમણ યા દવાઈયા માય ગડબડી રી શંકા જતાઈ હૈ. શ્રી ખીમસર આજ જયપુર માય ખબર નવીસા સાગે વાતચીત કરતા થકા કહ્યો કે ઇલાજ રા કામ માય આવણ વાળા શંકા જોગ સાજો સામાન અર દવાઈયા રા નમૂના જાંચ સારું ભેજી ચ્યા હૈ, જ્યાંરી રપટ 23 મઈ તાઈ આવણ રી આસ હૈ. વે કહ્યો કે એમ્સ રી ટીમી અસ્પતાલ રો દોરો કર અર મામલા રી જાણકારી લીની હૈ અર રપટ આયા પાછે જરૂરી કાર્યવાહી કરી જાવેલા.
2: જો મેરા જો સોચના હૈ કે ઇતની જલ્દી ઉનકી 8 ઘંટે 7 ઘંટે મેં ગંભીર હાલત હોના ઓર ઉસકે 6-7 ઘંટે મેં ડેથ હોને કા મતલબ હૈ કે કુછ ચીજ બ્લડ સ્ટ્રીમ કે અંદર ગઈ હૈ. અબ ઉસમે યે ભી હો સકતા હૈ કે ઇન્જેક્ટેબલ દવાઈ ભી કે ગોલી સે ભી એસા રિએક્શન નહીં હોતા હૈ. અબ ઇસકે અંદર યે ભી હો સકતા હૈ આઈવી ફ્લુઇડ જૈસે માન લો હૈ અચ્છી કંપની કા સબ કુછ થઈ હૈ સ્ટોરેજ ઉસકી સહી નહીં હો, ધેટ કુડ બી વન રીઝન.
0: રાજ્યપાલ હરિભાઉ બાગડે આજ વિધાનસભા પરિસરમાં રાજસ્થાન વિધાનસભાના 75મા સાલના સિલસિલામાં વિધાનસભાના નવા પ્રતિક ચિહ્નનો વિમોચન કિન્નો. એ મોકે વે કહ્યો કે ઓ પ્રતિક ચિહ્ન રાજસ્થાનની જનતારી સોચ બતાવે હૈ. રાજ્યપાલ કહ્યો કે એ પ્રતિક ચિહ્નમાં રાજ્ય પુષ્પ રોહિડા ખેજડી રા રૂંખડા અર વિધાનસભા ભવન રા ફોટો શામિલ કરી ચ્યા હૈ, જો પ્રદેશની સંસ્કૃતિ રો દર્શાવ કરે હૈ. એ મોકે વિધાનસભા અધ્યક્ષ વાસુદેવ દેવનાની બતાયો કે આજ વિધાનસભાના 4 ઐતિહાસિક દરૂજા રા રાજસ્થાની સંસ્કૃતિ રે મુજબ રાખી જ્યાં નુઆ નામ રે પટ્ટિયા રોઈ અનાવરણ કરી જ્યો.
3: ચોરે દ્વાર ઓર તીસરા હૈ સુશાસન દ્વાર ઓર ચોથા હૈ કર્તવ્ય દ્વાર, યે અધ્યક્ષ આને વાલા શક્તિ દ્વાર, જહાં પે વિધાયકા કી અસલી શક્તિ જનતા હૈ, જહાં સે જનતા આતી હૈ ઉસકો હમને શક્તિ દ્વાર રખા હૈ, ઓર જહાં સે અધિકારી આતે હૈ વો સંકલ્પ દ્વાર, તાકે ઉનકે કાર્યકાળ કા જનતા કો રાહત દેને કા સંકલ્પ કરે, ઓર જહાં સે માનનીય વિધાયક આતે હૈ ઉનકો સુશાસન દ્વાર રખા હૈ, ઓર જહાં સે વિશિષ્ટ વ્યક્તિ આતે હૈ વો શૌર્ય દ્વાર. ઇસ પ્રકાર 5 દ્વારે જો અંદર હૈ ઉસકા નામ હમને ઉસકો રખા હૈ.
0: કેન્દ્રીય અન્વેષણ બ્યુરો સીબીઆઈ નીટ પેપર લીક મામલા માય લારલા 24 ઘંટા માય 5 ઠોડા છાપામાર અર કઈ ખાસ કાગઝાત કમ્પ્યુટર અર મોબાઈલ ફોન જપ્ત કિના. જાંચ માય પરીક્ષાઓ પહેલી લીક વ્યા કેમિસ્ટ્રી અર બાયોલોજી રા પેપર લીક વેવણ રા મૂળ સ્ત્રોત રી ઠાપડ કી હૈ. એજન્સી મહારાષ્ટ્ર રા લાતુર એક ઓર કોચિંગ ક્લાસ રા નિદેશક ને ગિરફ્તાર કિન્નો હૈ. ઈ મામલા માય હાલ તાઈ જયપુર દિલ્હી અર લાતુર સમેત દેશ રા ન્યારા ન્યારા હલકાઓ 10 આરોપિતા ને પકડી ચ્યા હૈ. ધ્યાન જોગ હૈ કે ઈ મહિનારી 3 તારીખ ને ભી આ પરીક્ષા પેપર લીક રી શંકા પાછે રદ કરતી રીચી હી. એ સમાચાર આપ આકાશવાણી જયપુર અજમેર સુન રહ્યા હો. રાજ્યમાં પડ રહી જબરદસ્ત ગરમી બીચે મોસમ વિભાગ 19 જિલ્લામાં આજ અર કાલ લૂ બાજણ સારું ચેતાયો હૈ. એ બીચે ચિત્તોડગઢ અર પિલાનીમાં 46.2 ડિગ્રી સેલ્સિયસ અધિકતમ તાપમાન દર્જ કરી ચ્યો. મોસમ વિજ્ઞાન કેન્દ્ર જયપુરના નિદેશક રાધેશ્યામ શર્મા બતાયો કે આવતા એક સપ્તાહ તાઈ પ્રદેશ રા ઘણખર હલકામાં ગરમીનો કોપ રહેવેલા.